0: ફિલ્મ ફાગુન, જો આશા ભોસલે તે મોહમ્મદ રફી દી અવાજ ગીત એન્જોય કર રહે સી. ઓર સચમુચ પુરાની જેડી ગીત ને ઉના દા અપના હી આનંદ હૈ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ એવી ને કહેતે. તે પ્રોગ્રામ ચાઓ જાનદે આ હુન અગલી ફરમાઈશ કેડે કોલર દોસ્ત લેકે આઈ ને. હેલો.
1: હેલો મેડમ, નમસ્કાર જી.
0: નમસ્કાર જી, કોણ બોલ રહે ને જી?
1: મેડમ જી, મેં પોલ બોલ દા સરાબા નગર જલંધર તો જી.